અજો પ્રેમી છે, આ તો સબ્જી મંડી વાળો વેપારી છે, સબ્જી મંડી માં દુકાન નહીં સર, એમ નહીં કોર્નર શોપ છે.

0: Basmati Rice. Available now at all Falcon stores, Worli Superstore, Opus and all independent stores nationwide.
1: क्या आप नर्स, फिजियोथेरेपिस्ट, ऑक्यूपेशनल थेरेपिस्ट या पैरामेडिक है? क्या आप ऑफिस आवर्स में काम करना चाहते हैं जहां हर वीकेंड छुट्टी हो और नाइट शिफ्ट बिल्कुल न करनी पड़े? कैपिटा में हम मिडलैंड्स की विभिन्न लोकेशंस के लिए हाइब्रिड क्लिनिकल असेसर्स की भर्ती कर रहे हैं। एरिया से बाहर रहने वालों के लिए रिमोट वर्किंग की सुविधा भी उपलब्ध है। शुरुआती सैलरी है £39,500, साथ में पूरी ट्रेनिंग, लगातार CPD सपोर्ट और कई अन्य बेनिफिट्स। दिलचस्पी है, आज ही सर्च करें कैपिटा हेल्थ असेसमेंट जॉब्स।
2: The voice that defined a complete era. The songs that touched millions. She's coming to London soon.
3: આ સપ્ટેમ્બર પેરિસમાં ઇતિહાસ લખાઈ રહ્યો છે.
4: BAPS મંદિરનું ઓપનિંગ અને સ્ટાર ટૂર્સ તમને લઈ જઈ રહ્યું છે આ પવિત્ર યાત્રા પર.
3: યુરોપના 3-9 દિવસના ટૂર્સ,
4: ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, ઇટલી અને જર્મની સાથે
3: દર્શન પણ અને યુરોપ પણ.
4: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે, આજે જ બુક કરો સ્ટાર ટૂર સાથે.
3: કોલ 02089002323. ધ સ્ટાર ટૂર્સ,
4: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન.
0: લેમ્ફાઈ મીન્સ ક્વિકર એન્ડ સેફ વે ટુ સેન્ડ મની.
5: લેમ્ફાઈ મીન્સ લો ટ્રાન્ઝેક્શન ફીસ એન્ડ ગ્રેટ એક્સચેન્જ રેટ્સ.
0: લેમ્ફાઈ મીન્સ £10 સાઇન અપ બોનસ on registration for transactions over £50. Just use the code LIKA.
5: So send money today to India, Pakistan or Bangladesh with LEMFI. Download the LEMFI mobile app today.
6: LEMFI is registered by the FCA. T's and C's apply.
7: Bollywood's biggest 90s songs, non-stop.